0: 야생동물 국립공원 안에 있는 이곳에서는 오직 면허가 있는 어부들이 허가받은 그물을 사용해서 어로 활동을 할 수 있다고 합니다. 물론 이분도 면허가 있다고 합니다.
1: 뭐 12살고 12살고 오늘부터 거래고 अहिले 42 वर्ष पुगे लगभग 33 वर्ष भनौं न गरेको हो बुवा बाजेहरुले सबैले यही हाम्रो यही पेशै हो कामै यही हो नेपालीमा गुणी भन्छ हाम्रो मधेसी भाषाबाट मलाहा भन्छ माछा मार्ने
0: 대대로 전해져 오는 비법을 배워보고 싶었는데요
2: भन्नु भन्नु
1: ल अब तपाई झर्नु तपाई झर्नु तपाईलाई यो जाल घुमाएर फाल्न सिकाउँछु
3: लागेसिमिदा
1: हुन्छ ओ
2: Oh, stop.